0: ઈરાનથી હમલા વધારવાની તૈયારી. અમેરિકા વતી રીફ્યુલિંગ જહાજ ઇસરાયલ ઉમાણે છડ્યા. રૂસી મીડિયા મુજબ અમેરિકા તરફા ઈરાન ખિલાફ જારિયત વધારવાની તૈયારી કઈ પઈ વને. ઈરાન મેં શહેરી ઢાંચે કે નિશાનો પાડ બાદ રીફ્યુલિંગ જહાજ મોકલાવ્યા. નાયબ વજીર આઝમ ઇસાક ડાર અને કોઈથી પરડેહી વજીર શેખ જરાબ જાફર અલ અહેમદ અલ સપા વિચ મેં ફોન તે રાબતો. પરડેહી તર્જમાન મુજબ બિની અગવાણન ખતે થી તાજી સુરતહાલ તે ખ્યાલન જી ડે વટ કઈ. કોઈથી પરડેહી વજીર પારા ઈરાન જે હમલન તે સખ્ત ગણતી અને ઇસ્લામાબાદ મુફામતી યાદાશ નામે તે મુકમ્મલ અમલ દરામદ જી ઉમીદ જાહેર. ખતે મેં અમલ લાય પાકિસ્તાન જી તામીરી અને સાલિસી વારે કિરદાર જી સારા. ઇસાક ડાર ચયો ત જંગબંદી જે વાયદન જી પાસદારી અને છકટાણ વધાઈદડ઼ કદમન ખા પાસો કરણ અંટર આ. ન્યુયોર્ક મેં મોજુદ નાયબ વજીર આઝમ ઇસાક ડાર ગડિયલ કોમન જે સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુતરેસ સાં ભી મુલાકાત કઈ. ઇલાકાઈ અને આલમી મામલન તે ગાલ્હ બોલ. સિક્યોરિટી ફોર્સિસ બાના મેં દહેશતગર્દી જી વધી ઘટનાકાં બણાય છડી. બારૂદ સાં ભરેલ ગાડી ધમાકે કાં પહેરાઈ તપા. કાર્યવાહી મેં એક ખાજી જહનમ ભીડો. પંજ દહેશતગર્દ સિક્યોરિટી ઝરિયે મુજબ ગાડી મેં ધમાકેદાર મવાદ ઇમકાની તોર દહેશતગર્દ હમલે મેં ઇસ્તેમાલ થયો હો. ઘરૂ વઝીર પારા ફોર્સિસ કે ભેટા પેશ. પીપલ્સ પાર્ટી
1: નેટવર્ક પર KTN ન્યૂઝ.
2: તો આવાજ ભી મટિયારી કી હે. સુનતે રહો GAFM 91.6.
3: યાર હી ગોડન જો સૂર અને ચેલ જો સૂર તો મુજે જાની કરી છરી આહે. હલણ વેહણ હર કમ દુખ્યો લગે થો.
4: તો પોઈ છા અન્ય તઈ ફકીરી એનએલ જૈસે ક્રીમ ઇસ્તેમાલ ન કઈએ થઈ.
3: ના યાર, છા વાકઈ ફાયદો કરે થી?
4: બિલકુલ અદા. કુદરતી જુઝન સા તૈયાર કેલ ફકીરી એનએલ જૈસે ક્રીમ મુતાસિર હંદતે જલ્દી જઝબ થી. સૂર સોડિય જિસ્મ જી નસન જી છિક અને અકરહાટ માં આરામ પહોંચાણ મેં મદદ કરે થી. ચેલ જો સૂર હુજે, ગોરન જો સૂર, કંધ અને કુલન જી તકલીફ યા વર્ઝિશ કા પોએ છિક હર હાલત મેં બહેતરીન સાથી. ફકીરી એનલજેસિક ક્રીમ
3: ઇસ્તેમાલ કીએ કજે.
4: રુગો મુતાસિર હંદતે નિયમે ટ્રેખા ચાર ભેરા નરમી સા લગાએ અને આરામ જો અહેસાસ વચ અને બુધ જેકરે ઉમરે યા હજતે ઉનણ જો ઇરાદો અથઈ તો ફકીરી એનલજેસિક ક્રીમ જરૂર પાણ સા ગડ ખણી વંજા.
3: વાહ, પોએ અજી વઠીંદસ.
4: ફકીરી એનલજેસિક ક્રીમ અડવી પાંચે વેજે મેડિકલ સ્ટોર તા નાળો વઠી ખરીદ કર્યો.
5: હક સચ જો આવાઝ, ગીત સંગીત જો આવાઝ, જે હૈદરાબાદ મટિયારી FM 91.6 સિંધ જો આવાઝ. બદલતા રહો.
6: تعلیم القرآن, قرآن مجید کے لفظی ترجمہ اور تفسیر پر مبنی پروگرام مقررہ ہے ڈاکٹر فرحت ہاشمی.
7: نحمدہ ونصلی علی رسولہ الکریم, اما بعد فاعوذ باللہ من الشیطان الرجیم, بسم اللہ الرحمن الرحیم, رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی. براءۃن, اعلان برات ہے, معاہدہ توڑا جا رہا ہے. من اللہ و رسول ہی, اللہ اور اس کے رسول کی طرف سے. کن لوگوں سے؟ الَّذِينَ عَاهَدْتُم مِّنَ الْمُشْرِكِينَ, ان لوگوں سے جنہوں نے تم سے وعدے کیے تھے, عہد کیے تھے مشرکین میں سے. تو یہ اعلان برات ان مشرکین کے لیے تھا جن سے غیر مؤقت معاہدہ تھا. یعنی غیر مؤقت کا مطلب کیا ہے؟ کسی وقت کی لمٹ کے ساتھ نہیں تھا, ان لمیٹڈ تھا, یا پھر چار ماہ سے کم کا تھا, یا جن سے چار ماہ سے زیادہ ایک خاص مدت تک تھا لیکن ان کی طرف سے عہد کی پاسداری کا اہتمام نہ تھا. ان سب کو چار ماہ مکہ میں رہنے کی اجازت دی گئی. اب چونکہ مکہ فتح ہو چکا تھا تو کسی بھی ملک کے فتح ہونے کے بعد پھر حکم اور قانون کس کا ہوتا ہے؟ فاتح قوم کا. اور تھوڑا سا اگر آپ اور پیچھے چلیں تو بات مزید واضح ہوگی. اللہ سبحانہ وتعالیٰ نے حضرت ابراہیم علیہ السلام کو مکہ میں کیوں بھیجا تھا؟ توحید کے پیغام کو عام کرنے کے لیے پوری دنیا تک. اور جب انہوں نے آ کر اس گھر کو بنایا اور اس وادن غیر ازی زر ان ایک بے آب و گیا ویران وادی کو بسایا تو کیا کہا تھا انہوں نے؟ رب جعلنی مقیم الصلاۃ ومن ذریتی ربنا تقبل دعا ربنا اغفر لی. پھر اس کے علاوہ پیچھے بھی آپ نے ایک دعا پڑھی تھی سورۃ البقرہ میں, ربنا وابعث فیہم رسولا منہم یتلو علیہم آیاتک ویعلمہم الکتاب والحکمۃ ویزکیہم انک انت العزیز الحکیم. اے ہمارے رب، ان میں انہی میں سے ایک رسول بھیج جو ان کے پاس تیری آیات پڑھے، انہیں کتاب و حکمت سکھائے اور انہیں پاک کرے، یقیناً تو غلبے والا اور حکمت والا ہے. اللہ تعالیٰ نے اس خطے کو کس لیے چنا تھا؟ اپنے پیغام کے لیے، اپنے دین کے لیے. یہ پوری دنیا میں ایک مرکزی حیثیت رکھتا تھا. اس کے لیے حضرت ابراہیم علیہ السلام نے قربانی کی تھی، اور پھر اس کے بعد نسل در نسل ایک ایسے ماحول میں رکھ کر، جیسے بنی اسرائیل کو میدان تی میں ایک خاص انداز کی گئی تھی، تو بنی اسماعیل کو بھی اس بے آدی میں رکھ کر ایک خاص انداز سے تیار کیا گیا تھا کہ ان کے ذریعے پھر پوری دنیا تک پیغام اللہ کے دین کا پہنچایا جا سکے. اب وہ وقت آ چکا تھا کہ جب